કૌશલ્ય મેન્નદ નમગડ ગુત્તિવલ મહત્ય એન્ટન પુતા આશિરી દુવલ દેન પિયુષા સહ તિનોકી અમુતુ નામ દેગક ને ગડક આદરෙන් કટ્ટિય મેકતુ કરગન્નો મે સિંધુવટ